0: એમને શારીરિક રૂપથી મજબૂત બનાવીને રાખે. અગર આપણને ખબર હૈ કે કોઈ ક્ષેત્ર હૈ જ્યાંથી બીમારીનો પ્રકોપ ફેલો છકો હૈ તે પછી ટીકાકરણને સંબંધને રિંગ વેક્સિનેશનનો સિદ્ધાંત કામને લેવો જોઈએ. આની વિધિમાં ઈ જે ક્ષેત્ર હૈ ઈ ક્ષેત્ર વિશેષ હૈ એને ચારે તરફ થોડી દૂરીમાં જે ગાંવ હૈ એ ખરી ટીકાકરણ કરવું તાકી એના ગામમાં પશુનો જે રોગ હૈ ઈ ન ફેલે ને હાથે ઈ જે પશુ હૈ સંક્રમિત એમને બહારની તરફ જવા થકી રોગનો પ્રકોપને બળવાને રોકવા વાસ્તે આપણને એમને રોકવું જોઈએ. સાવધાની આવીને ઘણી જરૂરી હૈ. ટીકો જે હૈ એ હંમેશા સ્વસ્થ પશુને જ લગાડવો જોઈએ. યદી પશુ પહેલેથી બીમાર હૈ, બુખારમાં હૈ યા તણાવમાં હૈ તે એને ટીકો ન લગાડવો. ટીકાકરણ થકી લગભગ 7-10 દાડા પહેલે પશુને પેટને કીડાને મારવાની દવા આપણને આલવી જોઈએ. અગર પશુને શરીરને કીડા હંગા તો ટીકાનો જે અસર હૈ એ સહી થકી ન થાયગા. પશુઓના જે બચ્ચે હૈ છોટા બચ્ચે હૈ એમને જે ટીકાકરણ હૈ એ વિશેષજ્ઞ ને દ્વારા જે નિર્ધારિત ઉમર હૈ આમતોર માટે 3-4 માહ બાદ આપણને શરૂ કરવું જોઈએ. ટીકા લગાવ્યા બાદ પશુ ને 24-48 ઘંટા તક કોઈ ભારી કામ યા પછી લંબી દૂરી તક હેંડવાથી આપણને એને બચાવવું જોઈએ. ને આપણને એક નિશ્ચિત અંતરાલ બાદ મેં બુસ્ટર ડોઝ આપણને જરૂર આલવો જોઈએ. યદી પશુ જે હૈ એ પહેલેથી સંક્રમિત હૈ તો એને આપણને ટીકો ન લગાડવો, કેમકે ટીકો જે હૈ એ શરીરની પ્રતિરક્ષા પ્રણાલી માટે કામ કરે. બીમાર પશુ જે હૈ એની રોગ પ્રતિરોધક ક્ષમતા પહેલેથી કમજોર રહે. એવાનું નહીં ટીકો લાગવાથી એની સ્થિતિ હજી બગડી શકે. કઈ વાર પશુ જે હૈ એ દેખાવામાં સ્વસ્થ દેખાય પણ એને શરીરમાં નહીં વાયરસ જે હૈ એ પ્રવેશ થયેલો રહે. આવી સ્થિતિને નહીં ટીકો લગાડવા થકી બી પશુ બીમાર પડી શકે, કેમકે ટીકાનો જે અસર હૈ એ થવાનું 15-21 દાડા લાગે, જબકી બીમારી જે હૈ 3-5 દાડાને મેં આપણો અસર દેખાડ દે. એટલે એક વાત એ બી ધ્યાન રાખવું છે કે એક જ સુઈ થકી સ્વસ્થ પશુ ને બીમાર પશુ બેને સંપર્કમાં આવેગા તો આ ટીકાકરણનું જે અભિયાન હૈ એ ખુદ બીમારી ફેલાવવાનો જરિયો બની જાયગા. તો ટીકાકરણ જે હૈ એમને કાફી સાવધાની રાખવી હૈ ને માનસૂન પૂર્વ ટીકાકરણ આપણને કરવાનું હૈ તાકી આપણે પશુને બચાવી શકાય. TMI પૂરો થઈ ગયો હૈ. શંકરભાઈ આલો ઇજાજત. એ આવજો. રામ રામ. રામ રામ.
1: श्रोताओ अभी आप सुन रहे थे खेती में बात. इस कार्यक्रम के अंतर्गत आज हमारे किसान भाइयों ने सुना पशुओं के टीकाकरण के विषय में सामान्य जानकारी. हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं. सवेरे के 6:50 हुए हैं. प्रस्तुत है आदिवासी लोक संगीत. लोक संगीत के अंतर्गत आज हम सुनेंगे सुलोचना नागर और साथी कलाकारों के गाए भजन.

0: વિશેષજ્ઞ કોઈ હો એને પૂછીને આપણે ભાઈ કે આરામે કઈ દવા સાટવી, આપણે કઈ દવા સાટવી એ આપણે દેખો માલ લો તાવ આવે ને તમે બીજી હાટે હાટે દવા કરતો તો હમો હોદે થવું હોય એ મરી જાય એવું તો કામ થાય પાછું એમ
1: છે. મારે ફૂલાવ નો દર થાય દવા લો એમ.
2: અચ્છા અચ્છા,
1: દવા હાલી છે સાટી છે તાન દડા થઈ જાય
0: પછી ફરક કઈ લાગે કે એના દવાઈ નો
1: થોડો કઈ ફરક તો હે.
0: વારે વાર તો પછી એની દુકાને છોડવી નહીં પાછી, એની દુકાને જઈને ફેર ફીર બીજા વગર કઈ થાય એની દુકાને જઈને દવા લાવી.
1: ઘણી દુકાને બીજ લીજો ને દવા લીજો ને મશીન બી હાલે ઉછેર.
2: અચ્છા અચ્છા અચ્છા,
1: અને અમારે જાય જાય ને રાખી દોરો થાય જા ને લાવો ને સાટી રહીએ સાહેબ.
0: ટોલા રામજી કેટલીક સબ્જી થઈ જાય તમારે?
1: સબ્જી થઈ જાય સાહેબ મારે પેંડા 4 પાઉચ, આલે 3 પાઉચ.
2: અચ્છા,
1: ગોવાળ 2 પાઉચ.
0: પાઉચ એટલે પાઉચ માં કેટલા આવે?
1: પાઉચ મે આવે 22 કિલો.
0: અચ્છા 22 કિલો.
1: હા 22 કિલો.
0: એ મોણ કેમ કહી શકાય એમ આપણે?
1: હા મોણ
0: પાછો કે વેસો કે
1: આ મંડી અમાર પાંચ સાહેબ
0: મંડી મે
1: મંડી
0: બકે ભાવ મળે કે પાછો
1: મળે સાહેબ. બે નાનો ભાવ ઉતરી ગયો તો આદલ ભાવ આવ્યો
0: એમ
1: ને રેંગણા નો પાર ને મળજો.
2: અચ્છા અચ્છા અચ્છા,
1: ટેમડી કીધી ટેમડી પાર મળજો
2: એમ.
1: હાઉ
0: વારે વાર તો તમે વેસો બી કરીને આપણે ખુદ નું ખાવાનું બી આપણે શુદ્ધ નીકળે પાછું એમ.
1: હા નીકળે સાહેબ.
0: દેખો બજાર ની સીઝન આવા તો આપણે ખબર થોડી કઈ દવા વારી આવે ને કઈ હું આવે
1: ના. શેઠ પાંચ સબ દવા હાલે
0: ના.
1: હા
0: ધોલારામજી, મારે કહેવાનો મતલબ એ હે કે તમે જે ઉગાડી રહો એ સબ્જી આપણે એકદમ શુદ્ધ સબ્જી માન લો, વના ખાતર પાણીની વના પેલાની દવાની એ ખો તો આપણે થોડુંક શરીર બઢિયા રહે એમ પાછું.
1: ના સાહેબ, ગોબર બી જડ્યો
0: એમ
1: ને ફેર કેસુવાળો ખાદ બી બનાવ્યો.
2: અચ્છા,
1: કેસુવાળો ખાદ બનાવ્યો ફેર ટંકી લગાડી 1000 લિટર ને લાવ્યો તે વણા મે ખાદ બનાવો.
2: અચ્છા અચ્છા,
1: 2 કિલા વેસણ, 2 કિલા ગુડ,
2: અચ્છા
1: 5 કિલા ગોબર, 5 કિલા ગૌમૂત્ર છટકાવો પાછા પણ હાંગરો.
0: તોલારામજી તમે ઉમર કરીએ પણ અનુભવ કાફી રાખી દેવો પાછો એમ.
1: કરશી જાઓ સાહેબ કે આકાશવાણી વાળા
0: તમે આની ઉમર મેં ફરવું છોડ્યું નથી પાછો એમ.
1: છોડ્યું હેઠો જઈ ગયો.
2: અચ્છા અચ્છા,
1: હા બા કે વણાય સાહેબ થકી લાવો. પેલ તે કરશીભાઈ જાતો તે મને બીજ ને સંભાળતા એમાં નવયુગ થયા તો બીજ ચાલતા કે નહીં જાગૃત ચાલતા.
2: અચ્છા અચ્છા અચ્છા અચ્છા,
1: અને આકાશવાણી જોઉં જોઉં કરું પણ આખી જાતિ રીતે ઓપરેશન કરાયું સાહેબ. આ તે શિયાળા ને તે આખા નું ઓપરેશન થકી મને નહીં જવાનું.
0: જઈને મળી આવો પાછું એમ, મળવા તો આવું પડે એમ.
1: મળી આવો સાહેબ, જાઓ જવું જવું જવાતું નહીં.
0: રેડિયો સાંભળો કે બરાબર?
1: રેડિયો સાંભળો
0: એમ પાછો.
1: હા રેડિયો
0: વાલજીભાઈ ને આવે
1: સબ આવે.
0: ઓળખો કે?
1: હા ઓળખો.
0: તારે પછી કેવું લાગે કાર્યક્રમ તમને?
1: સાંભળીને કામ કરો એવું ઉપયોગ મળે જો ઉપયોગ મળે.
0: અચ્છા અચ્છા,
1: તારે
0: તોલારામજી દેખો આ સબ્જી નો જે ધંધો કરી રહ્યો ને એનાથી 2 પૈસા તમને બઢિયા ઇન્કમ બી થઈ રહી મળી રહ્યા હે?
1: મળી રહ્યા સાહેબ.
0: તો આપણે બીજા કિસાન ભાઈ ને ખેતી ને હાથે હાથે આવો સબ્જીવાડી નો ધંધો કરવો પડે કે નહીં કરવો પડે એવું કઈ 2 વાતે કહી આવ્યો તારે? અમારે કિસાન દેખો બેઠા હે સોરા ઉપર, એકલા ખેતી ઉપર બેઠા હે તો એને બી આવા ધંધા કરવા પડે કે નહીં?
1: સાહેબ મો બી કરો ને ત્રીજાને બી શીખાડો
0: એમ.
1: અને તમે કૃષિ જાઓ આકાશવાણી જાઓ તે મતલબ જાગૃત લીયો. હા માર તો થાય ગયું ઉમર
0: ખરી વાત.
1: અને તમો કરો એમ કહો પણ એમાં આવતા કોઈ ને કમાતા નહીં એમાં. 5 સબ્જી મંડી અમાર ટોકી લઈને જવું પડતું હે નહીં?
0: ના ના ના ના.
1: હા ને 5 ગારિયા થકી અમો કરી ગયા સાહેબ અમાર થાયવો.
0: બરાબર,
1: નવયુગ છે પાજી કમાવો જાણતા નહીં.
0: તોલારામજી આ દેખો તમે નવયુવક ની વાત કરીએ તો આજકાલના નવી ઔષધ ને સોરે હે કે?
1: હા
0: આના ઠીક રે મોબાઈલ માં લઈને જ બેસી જાય પાછા.
1: મોબાઈલ લઈ દઈશ
0: એનાની જિંદગી બરબાદ થઈ રહી.
1: બરબાદ અને મોબાઈલ તો બગડી જાય સાહેબ.
0: હા
1: એમાં નવયુગ સાહેબ એના મોબાઈલ આવે સોરી ગણો સોરા ગણો એના મોબાઈલ આવે બગડી ગયા.
0: હા જોવો ને હોય સોરા બેઠા આપડે મોબાઈલ લઈને ખીલી જાય.
1: અમારે આ મને ગુજાય નથી અમારે 5 જણા.
0: અચ્છા અચ્છા,
1: એ જ લાલજી ભગત ને બાપુલાલ ભગત દિલીપ ભગત
0: ભગત
1: આટલા જ મતલબ આમો પગ તમે બળદે.
0: અચ્છા અચ્છા અચ્છા,
1: ના ગાડિયા બળદી જ નહીં મળે.
0: નહીં મળે એમ?
1: ના.
0: ઓ
1: ને ફેર નાકું મરા.
0: તોલારામજી તો દેખો ભજન

0: સત્સંગ મેં જો કે પાછા નહી જતા
1: વાયદા વટે જવું પડે.
0: અચ્છા અચ્છા,
1: ઘંટા બે ઘંટા તને જવું વટે જવું જ પડે. અમારે મંદિર થતા જુનાગઢજી મહારાજ મણા પાસે વાઈક આવી છે.
0: અચ્છા અચ્છા, હા
1: તે જુનાગઢજી મહારાજ ને વાઈક આવી તો અમને જવું જ પડે. હકમ
0: જવું પડે તારે?
1: હા, તે વણા ને વાઈક આવી જાય તો અમો જા. અમારે બી બાવી 15 વાળા જણા ને ગેંગે
0: એમ
1: બે ટકા થઈ જાય તો અલગ અલગ વટા.
0: અચ્છા, અને બે ટકા કામ કરી આવો એમ? પાછું
1: અલગ અલગ વટાઈ ને કામ તો કરવું પડે.
0: ઠીક છે,
1: સંચાર ઉદાર જુનાગઢજી મહારાજ નો વાઈક જવાની જ જામ. ઉદયપુર
0: બાકી ભણાવજો પાછા એમ
1: પણ એરિયા વણાવાડો કર્યો. મો મારવાડો કરી રહ્યો સાહેબ.
0: દેખો આપડી તો ઉંમર થઈ ગઈ
1: તોલારામજી.
0: હા, ખેતી કરી કરીને આ કામ કરી કરીને આપડી તો ઉંમર પણ આજે નવી ઉછર ના થોડો હે. એને કહો કે ભણો તમે એમ
1: એમ જ કહી.
0: આ ખેતી નું કામ હે કાટો પાછું
1: કાટો
0: તો પછી નોકરી થઈ જાય તો એની અરકી એક કે વાત નહી પાછી.
1: અમાર વાર મેં સાહેબ હાજી હાજી લગાડતા ને થયું કામ.
0: હું
1: કોઈ ફોરેસ્ટર ની નોકરી કરતો હતો
0: એમ
1: બળદે વાઈ પાડ્યો આર પાર કરી દીધો હિંગડો.
0: ઓહો,
1: પીએફ હતો.
0: ઠીક ઠીક,
1: ઘણા ટાઈમે નોકરી કરતો હતો.
0: હા,
1: તે નરેશ શર્મા કરીને મને 3 લાખ રૂપિયા ખર્ચ કીધા.
0: ઓહો,
1: આજે 1 કરોડ રૂપિયા થતા.
0: બિલકુલ સાચી વાત. એના
1: જમાનામાં મેં આટા આવી ગાડી આવી ને 22 વર્ષ કાઢી દીધા.
0: દેખો તારે પછી.
1: હા, 16 લાખ થયા તાર હું જીવ્યો.
0: જીવી
1: એવો ઓપરેશન હતો ટાણા દુ એવો ગોરે.
0: દેખો અચ્છા લોકો ની આ ધરતી ઉપર જરૂરત છે એમ તોલારામજી.
1: હા સાહેબ,
0: એમ પાછી
1: આપડો ખોટું કામ કરવાની.
0: બિલકુલ, ખોટું કરવું
1: ને કરવો ને સસ્તું બતાડવું.
0: ખોટું કરવું ને ખોટું સાંભળવું ને ખોટું કોઈ કરતું હોય એને કને જઈને ને ઉભું રહેવું
1: ના નહીં કરવું ને ફેર હીકાડી રહ્યો.
0: હાઉ
1: હું આવી અટે ને એના ગારિયા મેં 2 પાડા 1000 ગયા.
0: જી જી,
1: તે છોરા મતલબ હણા ઢોકરા કેવા તા બીપી નો મરી ગયા
0: એમ. દેખો તોલારામજી, તમે આ છોરા ઉપર આવીને આટલી બઢિયા જાણકારી ને આપના ઉંમર ને હિસાબે જે અનુભવે એ આપણે આજે સાંભળવા વાળા કિસાન એને બતાડ્યા. એના બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ
1: રામ રામ રામ રામ.